0: Take it to be max. Take it to be max. Please just rewind and say it to be max.
1: Newton's number one radio station. This is Cyverse
2: FM. Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
3: Ah, freezing!
4: Is your boiler giving you the cold shoulder? Don't freeze. Call T. Robinson Heating and Plumbing. We're your local breakdown specialists across Bedfordshire, Hertfordshire and Buckinghamshire. From leaky taps to full central heating installations, our fully qualified team gets it sorted fast. We're accredited Worcester, Bosch and Valent installers, which means you get extended guarantees and total peace of mind. Warm up today. Call us at 07985 533 135 or visit trobinsonheatingandplumbing.co.uk.
5: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौकुजाजी कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत कराने पूरी कोशिश करे छे रातना 8-10 कलाके 102.8 FM पर या तो www.diversefm.com पर 102.8 FM पर या तो डेब रेडियो पर लूटन डंस्टेबल हाउटन रिजिस लेटन बज डेल्स पर मिल्टन किंग्स हेलो डेव मिल्टन किंग्स थी न्यूपोर्ट पेग्नल ने नो टमटा नो टोचमा ने आ बाजू फरी पाछा डाबो जमणो करी ना आवी जाय तो सीधा बेडफोर्ड बाजू बेडफोर्ड थी स्टीवनेज बलिंगटन सिटी हेटफील्ड ने बधा आजूबाजू ना विस्तारों में यहाँ तो दुनिया ना कोई पण खूणामां सांभळतो होय आपनुं स्वागत छे 102.8 FM ઉપર યા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં કેવી રીતે સાંભળી શકે હા એલેક્સા ઉપર પણ સાંભળી શકો છો અને યા તો www.diversefm.com ઉપર કોઈ પણ રેડિયો પ્લેયર માધ્યમ દ્વારા યા તો કોઈ બીજા પણ માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો આપના લેપટોપ ઉપર કે પછી હા વોટ્સએપ ઉપર પણ સાંભળવું હોય તો પણ હવે તૈયારી થઈ ગઈ છે કેવી રીતે એનું કારણ છે વોટ્સએપનો નંબર છે 0756868683 આ છે સ્ટુડિયોનો નંબર ઘણા કારણો હોઈ શકે ચટપટી બધી વાતો કરવાની યા તો પછી આપના આપના સમાચાર યા સંસ્થા સમાચાર આપવા હોય તો પણ વાંધો નથી અહીંયા ચોક્કસ આજનું બીજું અઠવાડિયું છે અટપટ ઓખાણું કાળું તળાવ ભર્યું પાણી કાળું તળાવ ભર્યું પાણી એમાં નાચે ઢીંગલી રાણી એમાં નાચે ઢીંગલી રાણી સાવ સહેલું છે આપ સાંભળ્યા છો ગીતમાળા શ્રોતા મિત્રો મને આશા છે કે આપ સૌ હેમ કેમ હશો અને હા સંસ્થા સમાચાર પણ મળશે અને અનેક બીજા પણ સમાચારો આપને મળશે આગળ જતા પણ એમ પણ જોઈએ તો કેવી રીતે બધું આપણે નરસિંહ મહેતાની પણ વાત કરીએ નરસિંહ મહેતા એક એવા ભક્ત કવિ હતા જેને તેઓ 15મી સદીમાં થઈ ગયા એવું મનાય છે માનવામાં આવે છે તેમનો જન્મ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લામાં તજાડામાં ગામમાં થયો હોવાનું મનાય છે તેઓ જૂનાગઢ આવીને રહ્યા તેમણે આખું જીવન ભક્તિ કીર્તન વિતાવ્યું અને ભારતના સંત કવિઓએ તેમનું માનભર્યું સ્થાન છે નરસિંહ મહેતાના ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાં સુંદર પદો લખાયા છે પ્રભાતિયા નામના વહેલા સવારે ગવાતા તેમની પદો ખૂબ જ જાણીતી છે તેમણે શ્રીકૃષ્ણ અને અનેક લીલાઓનું જ્ઞાન ગાન કર્યું છે પોતાના જીવનમાં શ્રીકૃષ્ણ તેમના કવિ મદદ કરી તેવી કેવી મદદ કરી તેવી વાત પણ કવિતામાં કરી છે ગુજરાતી ભાષામાં ઉત્તમ કવિઓમાં તેમનું ગણન થયા છે એમ કહેવાય ને કે નંબર વન કહે તો એ ચાલે હે ને નગદ મન સુંદર પદ છે શ્રી કૃષ્ણ અને યમુનાની નદીમાં રહેતા કાળી ગને અને તે રીતે મહાન કરે છે તેની એમાં વાત છે અને આ વાત કેવી રીતે રજૂઆત તૈયારી છે શ્રી કૃષ્ણ કેવી રીતે સમજાવવાની કોશિશ કરે છે પણ મનાતું નથી અને આ આખું કેવી રીતે નરસિંહ મહેતાએ જે લખેલું હતું તે કેવી રીતે તેમની રજૂઆત કરે છે લલિતાબેન ગોડાત્રા

0: श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। काळू तळाव भर्यु पाणी एमा नाचे ढींगली राणी, काळू तळाव भर्यु पाणी एमा नाचे ढींगली राणी, आ छे अटपटो अखाणो। स्टूडियो नो व्हाट्सएप नंबर छे 0756868683। अति सुंदर रीते ખૂબ જ આનંદદાયક હશે, મને આશા છે કે આવી રીતે ખબર આમ શબ્દો ઘણી વખત એવી રીતે આમ પકડી રાખે, આપણને એમ લાગે કે હા હજી આમ જરાક નજીક, બહુ નજીક નહીં આવતા રેડિયાની। આવી જ રીતે ધીરે ધીરે ધીરે સ્ટુડિયોનો વોટ્સઅપ છે 0756868683। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। આપની કોઈ ફરમાઇશ હોય તો ચોક્કસ અમને વોટ્સએપ કરી શકો છો સ્ટુડિયોમાં, યા તો ફોન કરી શકો છો 0152725500 અને 725500 અને ઓપ્શન 2 ચૂઝ કરજો। ધીરે ધીરે એવી જ રીતે હરી હરી બોલતા રહીએ।
1: હું ભગવતી કુમાર શર્મા એક કાગળ હરિવરને એક કેસેટ વિશે હું કશું કહીશ। હું છેલ્લા 50 વર્ષથી કવિતા અને બીજું સાહિત્ય સર્જન કરું છું। 1987માં મેં પહેલું ભજન લખ્યું, મારે રુધિયે બે મંજીરા। 1990માં તો મારી લેખિનીમાંથી ભજનોની જાણે સરવાણી વહી નીકળી। કદાચ કોઈક પરમ તત્વે મારી પાસે એ ભજન લખાવ્યા હશે અને કોઈક સુરીલી ક્ષણે આ ભક્તિ રચનાઓ પર ભાઈ સોલી કાપડિયાની શુભ દૃષ્ટિ પડી। ભાઈ સોલી અને હું, અમે બંને નર્મદ નગરી સુરતના સંતાનો અને આ કેસેટના નિર્માતા મહેશ વકીલ પણ સુરતના જ કલાકાર છે। સુગમ સંગીતના ટોચના ગાયક સોલી કાપડિયાએ પોતાના સુમધુર કંઠ, ભાવપૂર્ણ સ્વરાંકન અને કુશળ વાદ્ય સંચાલન વડે આ રચનાઓને શણગારી છે। આ ભજન સરવાણીમાં ભીંજાવાનું હું આપને પ્રેમપૂર્વક ઇજન આપું છું। ચાલો લખીએ એક કાગળ હરિવરને।

0: Is your boiler giving you the cold shoulder? Don't freeze. Call T. Robinson Heating and Plumbing. We're your local breakdown specialists across Bedfordshire, Hertfordshire and Buckinghamshire. From leaky taps to full central heating installations, our fully qualified team gets it sorted fast. We're accredited Worcester, Bosch and Valent installers, which means you get extended guarantees and total peace of mind. Warm up today. Call us at 07985 533 135 or visit trobinsonheatingandplumbing.co.uk.
1: Hands up in the air, put your hands up. Air.
2: Diverse.
3: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
4: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલો 102.8 એફએમ ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. એમ કેમ છો ને? બધા વારુવારે લીધો છે, અમુક તો અહીંયા ઓઢીને હોઈ ગયા છે. અરે

0: ફેક્ટરી માં કામ કાજ. હા તો વાંધો નહીં, હા જલસા કરો ને. શ્રોતા મિત્રો, હું આપને એ પણ જણાવી દઉં કે લુંટણ નવરાત્રી એસોસિએશને જે નાટક પ્રસ્તુત પંકજ સોઢા દ્વારા ઇન્ડિયાનું નાટક પ્રસ્તુત કરેલું છે, આ રવિવારે છે ચાલો પટેલભાઈની જાનમાં. ફક્ત એમ કહીએ ને કે 5-6 ટિકિટો બાકી છે, જો આપને જો જેને પણ આવવું હોય તો ચોક્કસ મને અહીંયા સ્ટુડિયોમાં મને ફોન કરો. 07573130144 ઉપર એ મારો અંગત નંબર છે, અને તમને માહિતી જોઈતી હશે પેલા ટેક્સ્ટ કરજો, પછી માહિતી હું તમને આપીશ કે મેળ પડશે કે નહીં. હા, અને બીજું ખાસ એક જણાવી દેવાનું કે પંકજ સોઢાનો દર વર્ષે જેમ આપણે દિવાળી શોપિંગનો ફેસ્ટિવલ હોય છે, તારીખે ઓક્ટોબરની 31મી અને 1 નવેમ્બરમાં 2026 સવારના 10 થી રાતના 8 વાગ્યા સુધી દિવાળીનો કાર્યક્રમ. અને ક્યાં છે? અને એમ તો કહીએ કે આ ખાસ કરીને હેરો લેઝર સેન્ટરમાં છે, બાયરન હોલમાં, જેમ દર વર્ષે હોય છે. ટિકિટનો દર £5 છે, પણ તમે મારી પાસે લઈ શકો છો, હા મફતમાં. હા, કેવી રીતે? વોટ્સએપ કરો ને 07568686863. પણ કેવી રીતે? આ અટપટા ઓખાણાનો જવાબ આપો પહેલા. કાળું તળાવ ભર્યું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. હા, અને આમાં આવવાના છે ખાસ મહેમાન કલાકારો લાલો ફિલ્મના. લાલો જેને જોયું હોય ખૂબ જ આનંદ આવશે, અને ત્યાં અનેક બીજા કાર્યક્રમો પણ હશે. અને હિટ ગુજરાતી ફિલ્મ લાલો એટલે શુરાદ અને રીવા આ બે આવવાના છે ત્યાં. હા, નક્કી થઈ ગયું છે બધું. અરે બરાબર, પંકજભાઈનો મને સંદેશો હતો કે આવી જાઓ, બધાએ આવો અને ખૂબ જ આનંદ કરશો આવી રીતે. તો શનિ રવિનો કાર્યક્રમ છે, એટલે જો શનિવારે ના જઈ શકો તો રવિવારે તો ચોક્કસ જઈ શકો ને, એમાં કોઈ ચિંતા નથી. અને અટપટા ઓખાણાનો જવાબ આપતા જાઓ. કાળું તળાવ ભૈરું પાણી, કાળું તળાવ ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. કેવી રીતે? કારણ કે ગંગા સતીની વાત આવે અને મેરી ડગે એ તો સાંભળવું જ પડે.
1: ખાસ પસંદ કરેલા ગંગા સતીના ભજનો.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે. સાંભળીએ પ્રફુલ દવેને. પ્રફુલ દવેના અનેક બધા ખ્યાતનામ ગીતો છે, એમાંનું આ એક સોના વટકડી રહે.

श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपने समाचार जो बात कराने पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके 102.8 एफएम पर या तो www.divasfm.com पर। श्रोता मित्रों, आज नो बीजा अठवाडियो चाली रही छे। अटवटो ओखाणो, अरे वाह, काळू तळाव भर्यू पाणी, काळू तळाव भर्यू पाणी, એમાં નાચે ઢીંગલી રાણી, એમાં નાચે ઢીંગલી રાણી। અત્યાર સુધીના આમ 3-4 જવાબ આવ્યા છે, એમાં તો એક છે તો ટી બેગ, પછી ડોલ, પછી ફિશ પોન્ડ, ના ના ના ના ના, ઘડિયાળ પણ ખોટું છે। ઘડિયાળની વાત આવે છે, સમય પણ જાતો જાય છે અને ધીરે ધીરે આપણે ટૂંક સમયમાં ફરી પાછા અતિ સુંદર ગીત પણ ગુજરાતી ગીતો સાંભળશું અને પૂરી કોશિશ કરીશ કે બધાએ ગીતો છે ને આખા સંભળાવવા, તો જ આનંદ આવે ને, નહીં તો ઘણી વખત અધવચ્ચે રહી જાય। બરાબર છે કે નહીં? આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 એફએમ ઉપર યા તો www.divasfm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો।

અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजराती कार्यक्रम गीतमाला 102.8 एफएम मुंबई या तो www.diversefm.com पर। पुरुषोत्तम उपाध्याय अमुक जे गीतो जे गायेला छे और वो मजा आवी जाय। मने लागे छे एकाद अठवाडियामां ज्यारे समय मळशे त्यारे बधा एना ज गीतो आपणे लगभग अर्धी पौणी कलाक तो सांभळवाने मने लागे छे कोशिश करीशुं के बधा कंपाल करी अने आपनी समक्ष रजूआत करूं। कारण के कया कया गीतो गाया था एमने अने जे डबमां गाया था आम तमे जोवा जाओ तो अमने लागे कि मॉडर्न वर्जन छे आटला वर्षोमां। શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગીતમાલા, સ્ટુડિયોનો નંબર છે 07568686863. કાળું તળાવ ભૈરું પાણી, કાળું તળાવ ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. અરે મારા ભાઈઓ બહેનો, સાવ સહેલું છે. હે, કયા ગુજરાતીના ઘરમાં આ નથી હોતું એ મને કહો કે પંજાબીના, અને ખાસ કરીને હરિયાણા બાજુ કે પછી ઉત્તર પ્રદેશમાં કે દુનિયાના કોઈ પણ ખૂણામાં આ જોવા મળે મળે ને મળે જ. અને ઘરની અંદર જ છે આ. હવે આનાથી મોટું ક્લુ ક્યાં આપી શકું. આપ સાંભળ્યા છો ગીતમાળા

પરણ્યા પછી પહેલી વાર સાસરિયેથી પિયરમાં આવેલી નવોઢાનું અંતર અણગમતથી અકળાઈ ઉઠે ત્યારે જેના અંગમાં રોજની વસંત, રોજ ઉગે શરદની રાત એવા વરણાગી વાલમને પ્રણય સંદેશ પહોંચાડવાની જવાબદારી પારેવડાને સોંપાય છે. ગાયન કવિતા પૌડવાલ.

श्रोता मित्रों आप समरिया चौकजाजी कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8 થી 10 કલાકે 102.8 એફએમ ઉપર યા તો www.diversefm.com ઉપર દુનિયાના કોઈ પણ ખૂણામાં આપનું સ્વાગત છે આવી જ રીતે હા શ્રોતા મિત્રો અટપટ ઓખાણાના બે જવાબ આવ્યા છે એક તો અતિ સુંદર રીતે જે રીતે આમ વર્ણન આપેલું છે અચ્છા આપને સંભળાવી દઉં અચ્છા કાળું તળાવ ભૈરું પાણી એમાં નાચે ઢીંગલી રાણી કાળું તળાવ ભૈરું પાણી એમાં નાચે ઢીંગલી રાણી અચ્છા સૌથી પહેલો જવાબ આવી રીતે છે કે આંખ અરે કેવી રીતે અને એનું વર્ણન કેવી રીતે કરેલું છે વર્ણન આ પ્રમાણે કરેલું છે કાળું તળાવ આપણી આંખની કીકી એટલે કાળો ભાગ ભૈરું પાણી આંખમાં રહેલું પાણી એટલે આંસુ અને નાચે ઢીંગલી રાણી કીકીની અંદર દેખાતું આપણું નાનું પ્રતિબંધ કે પડછાય ઈ છે ઢીંગલી અરે વાહ અતિ સુંદર રીતે વર્ણન કરેલું છે પણ ખોટો જવાબ છે કાળું તળાવ ભેરું પાણી એમાં નાચે ઢીંગલી રાણી આ છે અટપટું ઓખાણો અને બીજો એક જવાબ આવેલો છે કડાઈ ઈ એ ખોટો છે અચ્છા ઓકે ફરી પાછા જરાક વિચારી જોજો હે ઊંડો વિચાર કરો સાવ સહેલું છે અને ખાસ કરીને મેં તમને કીધું ને કે આખા દેશમાં એમાં ખાસ કરીને ગુજરાત કે હરિયાણા પંજાબ અને આ બાજુ બધે તમે જુઓ તો હા રાજસ્થાન બાજુ પણ હશે જ ને મને લાગે છે ઉત્તરપ્રદેશ ને એ બધે દુનિયાના એટલે લગભગ બધે જ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં થાય છે આ કામ અવડું મોટું ક્લુ આપી દીધું છે કાળું તળાવ ભૈરું પાણી એમાં નાચે ઢીંગલી રાણી સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863 તમે સંભળો અને બીજાને સંભળાવો મળવાની વાત આવે તો કેવી રીતે થાય છે

श्रोता मित्रों, आप समरिया गुजराती कार्यक्रम गीत माला 102.8 FM ऊपर या तो www.diversefm.com ऊपर बीजो एक अटपटो जवाब आवेलो छे। काळू तळाव वैरू पाणी એમાં નાચે ઢીંગલી રાણી અને આવ્યો છે જવાબ પૂતળી। ના ના ના, ખોટો જવાબ છે। આવડું મોટું ક્લુ આપ્યું છે, દરેક ગુજરાતીના ઘરમાં હોવું જોઈએ અને કાં તો આ હોય જ। હા, લગભગ 99%। આપ સાંભળ્યા છો ગીતમાળા

થી 10 કલાકે. શ્રોતા મિત્રો, હું આપને જણાવી દઉં કે લૂંટણ નવરાત્રિ એસોસિએશન LNA નો ધમાકેદાર ચાલો પટેલભાઈની જાનમાં નાટક આ રવિવારે છે. ફક્ત થોડીક જ ટિકિટો બાકી છે. જો આપનો સંપર્ક, આપને જો ટિકિટો જોતી હોય તો મારો સંપર્ક કરો 07713130144. મહેરબાની કરીને ટેક્સ્ટ મેસેજ કરજો હાલમાં, યા તો પછી કાલે સવારે 9 વાગ્યા પછી સંપર્ક કરજો 07713130144. ટિકિટો બાકી છે, થોડીક જ છે, થોડીક એટલે સાવ થોડીક, પાંચક બાકી હશે. હા, પેરમાં છે અને જુદી જુદી પણ છે. હા, એકલ દોકલ આવતા હોય તોય વાંધો નથી, આપનું સ્વાગત છે. અને આ બધા જે ટિકિટનો વેચાણ છે તે LNA ચેરિટી સ્ટેમાં જશે. બીજું એવા આપને જણાવી દો કે લૂંટણ નવરાત્રિ એસોસિએશનના બધા શ્રોતા મિત્રો ઘણી વખત એમ પણ વિચાર કરતા હોય છે અને સંદેશ આવતા હોય છે કે અમને નવરાત્રિની ટિકિટ નથી મળી. અરે મારા ભાઈઓ બહેનો, ચિંતા ના કરો ને. તમે ઈમેલ કરો ticketing@lutonnavratri.co.uk અને તેમને જણાવો કે તમારે, તમને જ્યારે તમે એપ્લાય કર્યું હતું ત્યારે તમારો કોડ એક્સપાયર કેમ થઈ ગયો. કારણ કે કદાચ ઘણા એવા છે કે ભૂલી ગયા હોય કે કારણ કે કોડ આપેલા હતા ફ્રીમાં, એ હવે એક્સપાયર થઈ ગયા છે તો ફરી પાછો એપ્લાય કરવું પડશે. ટિકિટો તો મળી જ જશે, પણ સંપર્ક કરો ticketing@lutonnavratri.co.uk. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com.

श्रोता मित्रों, आप सम्रिया चौकुजाती कार्यक्रम गीत माला 102.8 FM उपर या तो www.diversefm.com उपर समय पन जातो जाए छे ने अटपटा ओखाणो नो जवाब आपी दऊं तमने। हाँ, बहु पछी वात न जोड़ आवता अठवाडिये कदाच खेंचू। ना ना ना, आपी दो। काळू तळाव એટલે ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી। અરે મારા ભાઈઓ બહેનો, ગુજરાતીઓના ઘરમાં રવિવારે શું થાય વિચારો છે ને? સાવ સહેલું, કાળું તળાવ, ભૈરું પાણી, એમાં એક જે જવાબ આવ્યો હતો ને, કડાઈ। કડાઈની અંદર નાખો તેલ, તેલની અંદર પછી પૂરી, એ નાચે ઢીંગલીની જેમ। સાવ સહેલું હતું। આપ સાંભળ્યા છો ગીતમાલા, આવી જ રીતે આપનો આ ગીતમાલા કાર્યક્રમ ચાલુ જ રહેશે બે અઠવાડિયા સુધી, અને ત્યાં સુધી શુભરાત્રી ક્વાયરી આવજો, બાય બાય। કારણ કે જીવનની અંદર બધી વાત તો સાચી, આગળ પાછળ બધાને ભાગમ ભાગ, વાંચ્યા ત્યાં જવાનું ને આમ જવાનું, પણ હરી લઈ જાય ત્યાં જવું એ વધારે સારું। શુભરાત્રી ક્વાયરી આવજો, બાય બાય। હેમ કેમ રહેજો, સાવધાન રહેજો। આવતા ગુરુવારે ફરી પાછા ગીતમાલા આપની સેવામાં જતે જશે। ક્વાયરી આવજો, બાય બાય, સાવધાન રહેજો અને સ્કેમર્સથી દૂર રહેજો। આવ રવિવારે આવી જાજો, 2:30 વાગે, 3 વાગે શો ચાલુ થવાનો છે। ચાલો પટેલભાઈની જાનમાં।